0: vastu vastu vastu vastu vastu vastu vastu vastu vastu vastu vastu vastu vastu
1: ગુરુમુખો એકાગ્રતા બક્ષો એ પણ વેખો દ્વાન દા ભોગ પૈ જાંદા અંદર હંમેશા સિમરણ ચાલતા રહેણા ચાહીદા એદા ભોગ નહીં લેણા ચાહીદા હર સમય સદા ઉઠદ્યાં બહેદ્યાં તુરદ્યાં ફિરદ્યાં જપદે રહેણા ચાહીદા ગજ કે આપ જી ને નામ સાહેબ જી સાથ દેણા ਫਿਰ ਸਾਰੇ ਆਪਾਂ ਅਰਦਾਸ ਜੁੜਾਂਗੇ ਫਿਰ ਹੁਕਮਨਾਮੇ ਸੁਣਾਂਗੇ ਫਿਰ ਸਤਿਗੁਰੂ ਜੀ ਚਾਲੇ ਪਾਣਗੇ ਨਾਲ ਦੀ ਨਾਲ ਆਪੋ ਆਪਣੇ ਘਰਾਂ ਨੂੰ ਆਪ ਜੀ ਨੇ ਚਾਲੇ ਪਾਣੇ